પણ હારીરા આ કાર્યક્રમ હુણવા વાળી મારી સગળી સખીઓને આપરી આ રેડિયો સખી સુશીલારૂ ઘણો ઘણો રામ રામ સા. સખીઓ આપા આપણે એન પસંદીદા કાર્યક્રમ રે માઈને આપા સગલી મહિલા બહેનોરૂ સ્વાગત કરાહા ને રોજરી ભાતી આજે ભી મેં આપ સવારે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આયા હા. મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હી મિલા હા ને ઘણી હારી વાતા ભી કરાહા ને ઇન્દ્રે સાથે હી બહેનો આપા સગલા રે દનભરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત ભી હુણાવોલા ને સાથે હી હુણાવોલા આવશ્યક સંદેશ. તો સખીઓ મારી ગાવારી સગડી લુગાઈઓ મારી બહેનો આજે આપા આપા રેન પસંદીદા કાર્યક્રમ રે મયને વાતા કરોલા કે વરસાદ રે મોસમો ઘરની સફાઈ ને સ્વાસ્થ્ય દેખભાલ રે બારામાં. તો સખીઓ આપા સગલા હી જાણો હો કે બારિશ રો મોસમ ગરમી સુ રાહત તો લાવે હી પણ આપારી સાથે નમી નમી ઉમસ ને કઈ તર્યાઓ બીમારીયા જીગન ડેન્ગુ મલેરિયા ટાઇફાઇડ ને ફંગલ ઇન્ફેક્શન બી લેન આવે હે. ને સખીઓ એણ મોસમો ખુદને સેહતમંદ રાખણો ઘરને સાફ સુથરો કીટાણુ મુક્ત રાખનારી વાસ્તે કુછ ખાસ વાતોરો ધ્યાન રાખણો ઘણો હી જરૂરી હે. જિંદ્રમય સખીઓ સબસુ પહેલાં હે ઘરની સફાઈને રખરખાવ. સખીઓ આપા સગલા હી જાણો હો કે એણ મોસમો નમીરે કારણ મોસમમાં બેક્ટેરિયા ને ફંગસ ઘણી તેજીસુ પનપે હે ને ઇન્સુ બચાવરી વાસ્તે સખીઓ આપાને અલમારીને કોણોમાં નમી સોખવારી વાસ્તે સિલિકા જેલ યરા પાઉચ યા નેફ્થલિનરી ગોલિયા રાખણી ચઈજે. ને અગર સખીઓ કિની દીવાર યા લુગડામાં ફંગલ દેખાય તો ઉસુ સિરકે યા કીટનાશક સુ સાફ કરણો. દૂજો હે સખીઓ મચ્છરોને પરપને સુ રોકણો. સખીઓ આપા રે ઘર રે આડે પાડે કૂલર ગમલો યા પસે પુરાણા ટાયરોમાં પોણી જમા કોણી વીણા દેવણો ને રૂકિયોડા પોણીમાં ડેન્ગુ ને મલેરિયા મચ્છર પેદા વે શકે હે. એણ વાસ્તે સખીઓ હપ્તામાં કમ સુ કમ એક વેરા કૂલરો પોણી જરૂર બદલનો ચઈજે. ત્રીજો હે સખીઓ ફરસરી સફાઈ. સખીઓ ઘરમાં પોછો લગાવતા વખત ધ્યાન રાખો પોણીમાં ફિનાઇલ નીમરો અર્ક યા પસે નમક મિલાણો ચઈજે. કયા કે સખીઓ યા કીડા મકોડા ને બેક્ટેરિયાને અલગોર રાખે હે. ચોથો હે સખીઓ રસોઈની સ્વચ્છતા. સખીઓ એણ મોસમો ખાણેરી ચીજા જલ્દી ખરાબ હોવે હે ને રસોઈ રે સિંક ને હંમેશા સૂખો ને સાફ રાખણો ને કચરા રે ડિબ્બાને રોજ સાફ કરણો ને ઉસુ ઢક્કણ લગાને રાખણો. પાંચો હે સખીઓ ક્રોસ વેન્ટિલેશન. સખીઓ જદ બી બારિશ થમે ને ધૂપ ખીલે તો ઘરની ખીડકી દરવાજે ખોલ દેવણા તાકી તાજી હવાની ધૂપ અંદર આ શકે ને ઇન્સુ સખીઓ ઘરની સીલન ને બદબુ અલગી હોવેલા. સખીઓ અભે આપા બારિશ રે મોસમો સ્વાસ્થ્યને વ્યક્તિગત દેખભાલ રે બારામાં બી જાણોલા. સખીઓ આપા સગલા હી જાણો હો કે બારિશમાં આપારી રોગ પ્રતિરોધક ક્ષમતા થોડકી કમજોર વેજ આવે હે એણ વાસ્તે સેહતરો દોગના ધ્યાન રાખણો પડે હે. એણ વાસ્તે

0: કે આપાએ આપણું ખીલોણો સહી જગ્યા માટે રાખ્યો ને શક્યો કદે કદે ઉંદરે અચ્છા વ્યવહાર વાસ્તે કોઈ નેના પુરસ્કાર યા પછી ઉંદરી પસંદરૂપ કોમ કરવાની છૂટ દે શકો હો પણ ઈસુ રિશ્વત કોણી બંને દેવો ચોથો હે સખીઓ નેનીને ઈસ પર શરૂઆત કરની સખીઓ ધ્યાન રાખો કે એક સાથે સગલી અચ્છી આદતા હિકાણેરી કોશિશ કોની કરની ને શરૂઆત નેની નેની ચીજા શું કરની જીકણ કી ખાણો ખાવા શું પહેલાં ને બાદમાં અચ્છી તરિયાઓ હાથ ધોવણો ને આપણી ચીજા જીકણ કી કિતાબે જૂતે સહી જગ્યા માથે રાખણી ને થેન્ક યુ પ્લીઝ ને સોરી જેડા શબ્દોનો સહી ઇસ્તેમાલ કરનો હિકાવણો પાંચો હે કહાનિયાને ખેલરો સહારો સખીઓ ટાબરોને ઉપદેશ હુણાણેરી વજો કહાનીઓ શું હીકણો ઘણો હી પસંદ હોવેલા ને સખીઓ વિનાય પંચતંત્ર નૈતિક કહાનિયા યા મહાપુરુષો રે જીવન રો પ્રેરક પ્રસંગ હુણાવણો ને ખેલ ખેલ માય આદતે હિકાણી જીકણ કી દેખો કોણ આપણો કમરો પહેલા સાફ કરે હે છઠ્ઠો હે સખીઓ સંવાદ ખુલ્લો રાખણો સખીઓ ટાબરો માથે કેવલ નિયમ કોની થોપના બલકી વિનાય પ્યાર શું સમજાણો કે કોઈ આદત ક્યું જરૂરી હૈ ને ઉદાહરણ રે વાસ્તે આ વિને ડાટનેરી વજવું બતાવો કે રોજ બ્રશ કરવા શું દાંતોમાં કીડા કોની લાગે ને દાંત મજબૂત રહેવે હે ને સખીઓ એન તરિયાઓ આપા સગલા આપારે ટાબરોમાં અચ્છી આદતાને વિકસિત કર શકો હો તો સખીઓ આપની ચર્ચા તો આગે યું હી જારી રાખોલા ને આપની ચર્ચા રે વચરે માય આપારી સગડી માતા બહેનો રે દનભરી થકાન ઉતાના રે વાસ્તે આપા હુણાવલા રાજસ્થાની ગીત ને ઉણસું પહેલા હુણોલા આવશ્યક સંદેશ
1: सुनो ना,
2: हाँ?
1: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ।
2: तो रोका किसने है? हाँ?
1: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं।
2: मुझसे?
1: तुमसे? तो अच्छा बताओ फिर।
2: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है।
1: पर उससे मेरा क्या फायदा?
2: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ।
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ।
3: हमें मेल कीजिए salesairjc@gmail.com यानी salesairjc@gmail.com पर। हमारे चैनल हमेशा तत्पर, हमेशा सुरीले सफर पर।

તો સખીઓ, આપાય હુણ્યો ઓ બળ્યાસું રાજસ્થાની ગીત ને ગીત રે પાછે આપા સગડી માતા બહેનરો ફિરસું સ્વાગત કરહા ને સખીઓ, અભે આપા આપણે ઇન પસંદા કાર્યક્રમ રમાઈની જાણકારી દેવોલા વન મહોત્સવ સપ્તાહે બારમાય. તો સખીઓ, થા સગડાને યો બતા દેવોલા કે વન મહોત્સવ ભારતમાં હર સાલ 107 જુલાઈ તક મનાવ્યો જાણેવારો એક ઘણો હિ મહત્વપૂર્ણ ને રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ સપ્તાહ હૈ ને સખીઓ, ઈસું વણોરો ઉત્સવ યા પસે પેડોરો ત્યોહાર બી બોલ્યો જાવેલા ને સખીઓ, એન આંદોલન રી આધિકારિક શરૂઆત 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ ને ખાદ્ય મંત્રી ડોક્ટર કનૈયાલાલ માણિકલાલ મુનશી દ્વારા કરી હતી ને સખીઓ, ભારત રે અધિકાંશ હિસ્સોમાં જુલાઈ રો પહેલો સપ્તાહ માનસ

રે આગમન રો વખત હોવેલા, ને એણ વખત માટીમાં પર્યાપ્ત નવી હોવેલા, ને મોસમ અનુકૂળ હોવે, જીનસું એણ દોરાણું રોપો ગયો પૌધારે જીવિત રહેવાને બળવારી સંભાવના સબસુ ઘણી હોવેલા. ને સખ્યો, વન મહોત્સવરા મુખ્ય ઉદ્દેશ્ય હરિત ક્ષેત્રને બઢાણું. સખ્યો, દેશે વન ક્ષેત્રને બઢાણું તાકી પારિસ્થિતિકી સંતુલન બણો રહેવે, ને પેડ હવાને શુદ્ધ કરતા હુઆ કાર્બન ડાયઓક્સાઇડને શોખને જલવાયુ પરિવર્તન રે અસરને કમ કરે હે. ભૂષણ રોકણું. સખ્યો, પીળુરી જડે માટીને મજબૂતી શું જકડને રાખે હે, જીનસું ઉપજાઉ માટી બહેને શું બચે હે, ને ભૂજલ સ્તરમાં સુધાર હોવે હે. પસે સખ્યો, સંસાધનોરી પૂર્તિ. સખ્યો, ગ્રામીણ ક્ષેત્રને પશુરે વાસ્તે ફલ છાયા ચારોની ઈંધનથી ઉપલબ્ધતા બઢાનો હે. ને વરે સખ્યો, ઇન્દ્રો ઉદ્દેશ્ય પીળુરી કટાઈ રોકણી જંગલોને બઢાનો, ને મીનખોરે પર્યાવરણને પ્રતિ જાગૃત કરનો. ને સખ્યો, થા સકલાને યો બી બતા દેવોલા કે યા કેવલ એક સમારોહ કોની બલ્કી એક અભિયાન હે. ને સગલા રાજ્યોમાં સ્કૂલી ટાવરો કાર્યાલય કર્મચારીઓ વન વિભાગો ગેર સરકારી સંગઠનો રે પરિવાર દ્વારા લાખો પૌધા લગાવ્યા જાવેલા. તો સખ્યો, આપણા વાતા તો હવે ઓર ઘણી કરવા ચાહો, પર કાંઈ કરા, હવે જાવારો ટાઈમ વે ગયો હા. ને ઘડીરી ટીકટીક કરતી સુયા આપણને કહેવે હે કે અબ ટાઈમ વે ગયો હે વિદાય રૂ. તો સખ્યો, હવે આપ દો ઇજાજત આપણી રેડિયો સખી સુશીલારૂ. ઘણું ઘણું રામ રામ સા.